કાલે છે મહેન્દર બાંધીયામાં હવે છે ચરતજી હાલ રાતો આયા છે દઝળ ઘડ ઝરના મખ કે ઉડામાં.

0: રેડિયો દિલબર સ્તાસુ દજરાવાસ.
1: સ્તાસુ પલ ચેનલ રેડિયો દિલબર.
2: સ્તાસુ ખોખા સ્તાસુ રેડિયો દિલબર રેડિયો.
3: Welcome to FM 94, broadcasting live from Swabi, from 5 a.m. to 1 a.m.
4: This radio station plays only music.
5: Today's best music.